નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ રંગારંગ કાર્યક્રમ એમબીસી રેડિયો પર પ્રસારિત થતો. તમે સૌ કે મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધૂર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડા હોય તો બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. બપોરના પણ આ 2 વાગી ચૂક્યા છે અને ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે મચ બની રહેશે અત્યારથી સુધી લઈને 2 વાગ્યા સુધી. તો જ્યારે આપણે વાત કરીએ શ્રોતાઓ, જોશો ને તો જીવનમાં કાચ અને પડછાયા જેવા દોસ્તો આવે છે. કેમ કે કાચ ક્યારેય ખોટું નહીં બોલે અને પડછાયો કોઈ દિવસ સાથ નથી છોડતો ને. એટલે કહેવાય ને કે ભાઈ જ્યારે આપણે લાઈફમાં જોઈએ ને, કાચ અને પડછાયા જેવા દોસ્તો જ્યારે આપણે લાઈફમાં આવે છે ને, ત્યારે ભાઈ સમજી જવાનું કે ભાઈ આપણે સાથે સારું થશે. તો ચાલો એક સુંદર મજાનું આપણે ગીત લઈ લઈએ કીર્તિદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું.

શ્રોતાઓ, જ્યારે આપણે વાત કરીએ છીએ ને તકની, તો જ્યારે તક મળે છે ને ત્યારે તૈયાર રહો, કારણ કે જ્યારે તક અને તૈયારી સાથે મળે છે ને ત્યારે જ ભાગ્ય બને છે. એટલા માટે કહેવાય છે ને, જ્યારે તક મળે છે ને ત્યારે હંમેશા રેડી રહેવું જોઈએ, ત્યારે જ આપણું ભાગ્ય ખુલે છે. તો ચાલો એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમનું સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ, ગુજરાતી કમ્પાઇલેશનમાંથી લેવામાં આવેલું.

0: બસ ભાઈ, એની સાથે આવજો કહેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને મને આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. એની સાથે અભિતાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ.
1: મારી શક્તિ સ્વરૂપા, શક્તિ સ્વરૂપા, મારી જગદંબા, મારી જગદંબા, વિષ ભુજાળી કંકુના પગલે રમવા આવતી, ચૌદ ભુવનમાં તેજ પથરાવતી, આવો નવરાતે મારી માવડી જોગમાયા, જોગમાયા, જોગમાયા.